0: સૈન્ય સમુદાયમાં
1: પેલાય ભરી
0: ઓન એર
1: એપમાં
0: અને સ્માર્ટ સ્પીકરમાં ભન્હોસ
2: ફ્લાય BFBS
1: યુ BFBS ગોખા રેડિયો હો
0: ગોખા રેડિયો હો.
3: सरकारले जानकी मन्दिर समेत चार किल्ला तोकेर संरक्षित क्षेत्र घोषणा गरेपछि अहिले मन्दिर नै अलमलमा परेको छ. मन्दिरमा हुने नियमित कामकाज समेत प्रभावित भएको छ. जनकपुरबाट लक्ष्मण यादव.
4: सनातन धर्मावलम्बीहरूको आस्थाको केन्द्र जनकपुर धामको जानकी मन्दिरमा केही दिनदेखि नियमित पूजा अर्चना बाहेकका गतिविधि ठप्प भएको छ.